નમસ્કાર શ્રોતા, હું છું અમિત અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ ગીત બહાર કાર્યક્રમ લઈને અમે ફરીથી આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમને લઈને અને હું છું અમિતા ને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારો ને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 2:15 સુધી અને તમે સૌ કે મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે અને તમે જ્યાં ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. તો શ્રોતાઓ, કહેવાય છે નહીં કે ભાઈ અમુક વખતે સત્ય ખબર હોવા છતાં પણ આપણે શાંત રહેવું પડે છે, કારણ કે ખબર છે પછી તમે તેની મર્યાદાની ખામી કહો કે પછી એને સંબંધ નિભાવવાની એક જવાબદારી. તો ચાલો એક સુંદર મજાનું ગીત લઈ લઈએ ભાઈ, ઋત્વિક કથાના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે.

બહાર કાર્યક્રમ ચાલી રહ્યો છે એમબીસી રેડિયો પર અને ગીત બહાર કાર્યક્રમમાં તમારા અમારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 2:15 વાગ્યા સુધી. ને શનિવારે આપણો ગુજરાતી કાર્યક્રમ હોય છે, 1/2 કલાકના કાર્યક્રમમાં તમારું બધાનું સ્વાગત છે. તો જ્યારે આપણે વાત કરીએ કોઈના વખાણની, વખાણ દિવસ સુધારે છે અને ઠપકો જીવન આપણને સુધારી આપવામાં હેલ્પ કરે છે. પણ ભૂખ માણસને ભાન ભૂલાવી દે છે અને પૈસા માણસને માણસાય ભૂલાવી દે છે. બસ સંતોષપૂર્વક જિંદગી જીવવા માટે ભાઈ એક સત્ય કાયમ માટે સ્વીકારી લેવું જોઈએ કે ભાઈ બધું બધાને હંમેશા માટે નથી મળતું. એટલે કહેવાય ને કે ભાઈ વખાણ આપણો આખો દિવસ સુધારી દે છે અને જ્યારે આપણા લાઈફમાં જ્યારે કંઈક ઠપકો પડે છે ને તે પણ આપણને મહેનત કરવામાં ઉપયોગી થાય છે. અને જ્યારે માણસ માણસાય ભૂલાઈ જાય છે ને ત્યારે તેને ભાઈ સંતોષપૂર્વક જિંદગી જીવવા માટે એક સત્ય હંમેશા સ્વીકારી લેવું જોઈએ કે ભાઈ બધું બધાને કાયમ માટે નથી મળતું. તો ચાલો એક સુંદર મજાનું ગીત લઈ લઈએ વંદના ઘડવીના અવાજમાં લેવામાં આવેલું.

ભાઈ ગીત બહાર કાર્યક્રમ ચાલી રહ્યો છે, ગુજરાતી કાર્યક્રમ, અને ગુજરાતી ગીતોની મજા માણતા આપણે કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. આદિત્ય ગઢવીના અવાજમાં લેવામાં આવેલું

0: શું તો કહેવાય છે ને કે જે આનંદ આપણે જ્યારે મેળવીએ છીએ ને તેનો થાક લાગે છે, પરંતુ જ્યારે એ આનંદ આપણે બીજાને આપીએ છીએ ને તેનો થાક આપણને કોઈ દિવસ નથી લાગતો. તો ચાલો સુંદર મજાના આગલું ગીત લઈ લે ભાઈ, જીગદાન ગવિના અવાજમાં લેવામાં આવેલું.
1: તો બ્રેકઅપ એક જણ કેવી રીતે નક્કી કરી શકે?

શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ જીવનમાં સફળતા ત્યારે જ મળે છે જ્યારે તમારા સપના તમારા કરતાં મોટા હોય છે. લાઈફમાં આપણને સફળતા જોઈતી હોય છે ને તો મોટા સપના જ્યારે આપણે જોઈએ છીએ તો મોટા સપનાની સાથે સાથે આપણે મહેનત કરવી પડે છે. તો ચાલો મહેનત કરતાં કરતાં ટાઈમની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનું સુંદરમજાનું આગલું ગીત લઈ લઈએ, ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું. ને આજે અમે તમારા માટે સ્પેશિયલ નવા ગીતો લઈને આવ્યા છીએ 2026 ના. તો ચાલો એન્જોય કરો.

સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને ગુજરાતી ગીતોની મજા માણતા ચાલો આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને બપોરનો સમય છે તે બપોરના સમયની વાત કરીએ તો ભાઈ બપોરના સમય ચા પીવાનો સમય હોય છે ને સાથે સાથે આપણે વાત કરીએ તો કોઈ આરામ કરે છે કોઈ ચા પીએ છે તો કોઈ બહાર ફરવા માટે જાય છે તો ચાલો સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ સુરતી લોચોમાંથી લેવામાં આવ્યું

બસ એની સાથે આવજો કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ના લાસ્ટ ગીત છોડીને જાઉં છું એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.

મીઠા મીઠા બોલી ઓર એકર સંગે આજ ચલા મીઠાઈ સબ કોઈ બાટત હોય ને ઓર આજ જન્મદિન ભાઈ કાલ જન્મદિન રહલ ઇન્દ્રાણી સુભગ કે ઓર સુભાજી કા તો બોન સે ઉનકરા ઢેર ઢેર આશીર્વાદ વિદા કરત હવન ચાર તારીખ કે રહલ ઉનકર જન્મદિન ઉનકર કુઝીન ઓર પોઈન્ટ પીમા બગલ સે સબ કોઈ પરિવાર ઓર જીતના કોઈ સાથ દેવત હવન ઉન સબ કોઈ भाई आज जेकर जेकर जन्मदिन बा उनकरा भी हमर ती पूरा टीम देने से जन्मदिन के बहुत बहुत बधाई। चला हैजा पर नीता खेदनी भी हमनी के साथ देवत हवन सेंट जूलिया विलार से उनकर खास संगत या स्वाधिका संगे।